જીયડા ગણ બરાબર તપાય પિતર વગા કાતે પ્રણવત નાનક હુકમ પછાણ સુખ હોવે દિન રાતી અસી ખાતે બહોત કમામ દે અસી ખાતે બહોત કમામ દે અંત ના પારા વાર હર કૃપા કર કે બક્ષ લે હો હમ પાપી